એકદિવસીય વૈભવ સૂર્યવંશીએ માત્ર 19 બોલમાં 38 સદી ફટકારી. પુરૂષોના T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 38 સદી ફટકારનાર સૌથી નાની ઉંમરના ખેલાડીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. ભારતીય સ્કવોશ ખેલાડી અનાહત સિંહે આજે કેનેડાના ઓન્ટારીયોમાં સેમીફાઇનલમાં ઇજિપ્તને 12-3 3-1 હરાવીને વર્લ્ડ જુનિયર સ્કવોશ ચેમ્પિયનશીપની મહિલા સિંગલ્સ ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો. હવે તે આજે તે જ સ્થળે ટાઇટલ મુકાબલામાં ઇજિપ્તની રૂકૈયા સાલેમ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 શરૂ થવાની સંભાવના છે. ઓડિશાના પવિત્ર શહેર પુરીમાં આજે સાંજે વાર્ષિક રથયાત્રાની સૌથી ભવ્ય વિધિઓમાંની એક જોવા મળશે. આજે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાને ભવ્ય સુના બેશા અથવા સુવર્ણ પોશાકમાં શણગારવામાં આવશે. દેશ અને વિદેશમાંથી લાખો ભક્તો ભાઈ બહેનો વૈભવી દર્શન કરવા માટે ગ્રાન્ડ રોડ પર એકઠા થશે. આ દર્શન માટેની તડામાં તૈયારીઓ થઈ રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સૌભાગ્યો સાથે વાર્તાલાપ કરશે. સંસદની બહાર મીડિયાને આપેલા તેમના નિવેદનોને કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવાના પ્રયાસમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પોલીસ ફરિયાદ નોંધાવી. વરસાદગ્રસ્ત ગુજરાતના જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી. સતત 6 દિવસથી સ્થગિત અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂ. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડી ઝંડુકુમારે પુરૂષોની હેવીવેઇટ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીતતા પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારે ખાતે બીજી T20 મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: दोस्तों, अषाढ़ी एकादशी नो दिवस होय अने महाराष्ट्र ना पंढरपुर नी विख्यात वारी याद ना आवे एवो तो बनेज नहीं। आ कोई साधारण यात्रा नथी, लाखों वारकरियों एटले के विठ्ठल भक्तों हाथ मा ताल मंजीरा साथे माथे तुलसी ना क्यारा अने मुख मा विठ्ठल नो जाप करीने महाराष्ट्र ना खूणे खूणे थी पगपाळा निकले छे। અને સાથે જ સંત જ્ઞાનેશ્વર મહારાજ અને સંત તુકારામ મહારાજની પાલખીઓ સાથે આ ભક્તો સતત 21 દિવસ સુધી ચાલીને આજે આ પાવન દિવસે પંઢરપુરમાં ચંદ્રભાગા નદીને કાંઠે પહોંચે છે।
1: ચંદ્રભાગે ચાતીરી ઉભા પંઢરી તો પહા વિટેવરી વિઠ્ઠલ વિઠ્ઠલ જય હારી જય વિઠ્ઠલ વિઠ્ઠલ જય હારી।
0: અરે વાહ વાહ વાહ વાહ તરુબેન, અને તરુબેન ત્યાંનો માહોલ તો જુઓ।

0: માં છાલા પડ્યા હોય, ધોધમાર વરસાદ વરસતો હોય, છતાંય ચહેરા પર થાકનું નામ નથી હોતું. ચારે તરફ બસ એક જ ગુંજ હોય છે, માવલી માવલી જય હરિ વિઠ્ઠલ અને વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા.
1: હા, કારણ કે જેવો તેવો પંઢરપુરના મંદિરનો કળશ જુએ છે ને, એટલે એ લોકોનો બધો જ થાક ઉતરી જતો હોય છે. આ કળશ જોતાની સાથે એમને એવું લાગે છે કે મારો પાંડુરંગ મને મળી ગયો છે. તને એક વાર્તા કરું. વાર્તા એટલે એક માન્યતા છે કે કાનોર નામનો એક માછીમાર હતો. આ માછીમાર પાસે એટલું જ ધન હતું, એની તૂટેલી જાળી અને એક તૂટેલી નાવ. એ રોજ દરિયા કિનારે જતો અને માછલીઓ પકડતો અને હંમેશા મનમાંને મનમાં પાંડુરંગ પાંડુરંગ પાંડુરંગ એમ બોલ્યા કરે. હવે થયું એવું કે આમ પાંડુરંગ પાંડુરંગ બોલ્યા કરે, પરંતુ ત્યાં વારકરી આવ્યા અને આ વારકરીએ થોડુંક આ વારકરી જે છે એમણે કીર્તન અને ભજન કર્યા. હવે આ કીર્તન અને ભજન સાંભળ્યા બાદ કાનોરના મનમાં પણ એવું થયું કે હું પણ પંઢરપુર જાઉં અને મારા વિઠ્ઠલાના હું દર્શન કરું. પછી એના મનમાં એવો વિચાર આવ્યો કે અરે, હું તો બહુ ગરીબ છું, ખાલી હાથે કઈ રીતે જાઉં? મારા ભગવાનને મળવા જઉં છું. જો હું મારા ભગવાનને મળવા જઈ રહ્યો છું તો મારી પાસે કંઈ ભેટ તો હોવી જોઈએ. એટલે એણે એવું વિચાર્યું, મારી પાસે તો માછલીઓ છે. એટલે એણે ભગવાનને જ પ્રાર્થના કરી કે મને એવી બે સુંદર માછલીઓ આપ કે જે હું મારા ઈશ્વરને અર્પણ કરી શકું. અને એની જાળીમાં બહુ જ સુંદર એવી બે માછલીઓ પકડાઈ ગઈ. આ માછલીઓને એણે ટોપલામાં મૂકી અને એ પંઢરપુરની જાત્રા માટે નીકળી ગયો. સતત ચાલતો જાય, ચાલતો જાય, ચાલતો જાય અને પંઢરપુર પહોંચે છે. એ જે દિવસે પંઢરપુર પહોંચે છે ને, તે દિવસે મંદિરમાં ખૂબ ગર્દી હોય છે. મંદિરમાં લોકો લાઇનમાં ઊભા હોય છે. આ ટોપલામાં માછલીઓ લઈને ઊભો હતો ત્યારે મંદિરના કર્મચારીઓ અને બધાની નજર આ માછીમાર ઉપર પડી અને એમણે કહ્યું કે આ માછીમાર અહીંયા શું કરે છે અને માછલીઓ લઈને આ આખા પ્રાંગણને અપવિત્ર કરી રહ્યો છે. બધા ભક્તોએ બધા કર્મચારીઓ એની સાથે ઝઘડવા માંડ્યા. એને ધક્કા મારીને એમણે મંદિરની બહાર કાઢી મૂક્યો કે ના, તું પાપી છો, તું અધર્મી છો, તું ભગવાનના દ્વારે આવ્યો છે અને માછલીઓ લઈને આવ્યો છે. એમ કરીને એને મંદિરની બહાર કાઢી મૂક્યો અને એ કળશની સામે જોઈને જોર જોરથી રડવા માંડ્યો. ત્યાં આગળ કાનોર રડે અને અહીંયા મૂર્તિની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યા. લોકો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા કે મૂર્તિની આંખોમાંથી આંસુઓ વહી રહ્યા છે. અને પછી પાંડુરંગ પોતે ત્યાં જાય છે અને કાનોરને કહે છે, કાનોર તો કેમ રડે છે? તો કે જુઓ ને, લોકો મને દર્શન નથી લેવા દઈ રહ્યા મારા ઈશ્વરના, મારા વિઠ્ઠલાના. હું એટલો પાપી છું, હું એટલો અધર્મી છું કે લોકો મને રોકી રહ્યા છે અને મારા વિઠ્ઠલાના મારે દર્શન કરવા છે. તો આજો તારો વિઠ્ઠલ તારી સામે જ ઊભો છે, એમ કરીને એમને દર્શન આપે છે. અરે, તું ખાલી હાથે આવ્યો છે મને મળવા માટે? ના પ્રભુ, હું આ માછલીઓ લઈને આવ્યો છું. પ્રભુએ એ માછલીઓ હાથમાં લીધી, કારણ કે ઈશ્વરે ફક્ત માનવને નથી બનાવ્યા, પશુ પ્રાણી માછલી એ બધું જ ઈશ્વરે બનાવ્યું છે. એટલે એમણે માછલીઓ હાથમાં લીધી અને એ માછલીઓના કુંડળ બની ગયા.
0: ઓહો.
1: અને એ મકર કુંડળ આજે પણ પાંડુરંગના કાનમાં છે.
0: વાહ વાહ વાહ વાહ, સાવ સાચી વાત.
1: એટલે આવી વાર્તા, આવી એક માન્યતા આ પાંડુરંગ માટે છે. અને હવે સરસ મજાનું ગીત થઈ જાય.
0: હા હા, ચોક્કસ.

0: अरे सेजल, श्रोताओं ने भूली गई केशो?
1: ना ना
0: ना, तो श्रोताओं ने सवाल पूछे।
1: हाँ हाँ जरूर।
0: श्रोताओं ने एक सवाल छे के विठ्ठल नी मूर्ति जारे पण आपणे जोईए त्यारे एमणे पोताना बन्ने हाथ कमर पर मुकेला होय छे। आवी ज मूर्ति देखाय छे ने? हाँ। सावळो विठ्ठल अने बन्ने हाथ कमर उपर, अने बाजूमां होय रुक्मिणी अने एना हाथ पण कमर उपर। परंतु महाराष्ट्रमां एक मंदिर एवुं छे ज्यां एना बन्ने हाथ कमर पर नथी, एक हाथ आगळ करेलो छे। तो आ मंदिर क्या आवेलू छे ए आपे मने जणावानुं छे। नंबर नंबर बोल सेजल।
1: नंबर छे 02245154134, 02245144135।
0: अने हा श्रोता मित्रों, तमने खबर छे के विठ्ठल ईंट उपर केम उभा छे? तने खबर छे सेजल?
1: ना हा, मने नथी खबर।
0: पुंडलिक नामनो एक એમનો ભક્ત હતો। આ પુંડલિક ખૂબ સ્વાર્થી હતો અને ખૂબ જ ગુસ્સાવાળો હતો અને પોતાના મા બાપની કોઈ જ વાત માનતો નહોતો। એક વખત એ જાત્રા પર ગયો અને જાત્રા પર એમને ગંગા, જમના, સરસ્વતી આ ત્રણેય નદીઓ મળી। આ નદીઓની સાથે વાત કરતી વખતે એના સ્વભાવમાં પરિવર્તન થયું અને પાછો ઘરે ગયો અને ત્યારથી એણે પોતાના માતા પિતાને જ ભગવાન માની લીધા અને એમની સતત એ સેવા કરતો। પુંડલિક હંમેશા પાંડુરંગ પાંડુરંગ વિઠ્ઠલ વિઠ્ઠલ કરતો જાય, માતા પિતાની સેવા કરતો જાય। અને પુંડલિક એ પાંડુરંગ એટલે કે વિઠ્ઠલનો ખૂબ જ પ્રિય ભક્ત હતો। તો એકવાર પાંડુરંગને એવું થયું કે લાવને હું મારા ભક્તને મળવા જાઉં, અને એ ભક્તને મળવા ગયા અને ત્યારે પુંડલિક પોતાના માતા પિતાના પગ દબાવી રહ્યો હતો। એટલે પુંડલિકના મનમાં વિચાર આવ્યો કે હવે હું શું કરું, હું માતા પિતાની સેવા છોડીને ભગવાન પાસે તો ન જઈ શકું, કારણ કે એ પણ મારા ભગવાન જ છે। એટલે પુંડલિકે પોતાની બાજુમાં એક ઈંટ હતી, એ ઈંટ ભગવાન તરફ સેરવી અને પોતે માતા પિતાની સેવા કરવા લાગ્યો અને ઈશ્વરને એણે ઈશારો કર્યો કે તમે આ ઈંટ પર ઊભા રહી જાઓ। અને પાંડુરંગ એટલે કે વિઠ્ઠલ પોતાના બંને હાથ કમર પર મૂકી એ ઈંટ ઉપર ઊભા રહી ગયા અને ત્યારબાદ પુંડલિક પોતાના માતા પિતાની સેવા કર્યા બાદ જ્યારે ભગવાન પાસે આવ્યા અને માફી માંગી કે હે ઈશ્વર, તમારે રાહ જોવી પડી, મને ક્ષમા કરો, ત્યારે ઈશ્વરે એવું કહ્યું કે ના, હું તારા પર ખૂબ ખુશ છું કે તે તારા માતા પિતાને જ ભગવાન ગણ્યા અને એમની સેવા તે પહેલાં કરી, એટલે તને જે વરદાન જોઈએને વરદાન માંગ। ત્યારે પુંડલિકે વરદાન માંગ્યું કે તમે અહીં જ રહી જાઓ અને ત્યારથી એટલે વિઠ્ઠલ ઈંટ ઉપર ઊભા છે।
1: અરે વાહ તરુબેન, તમે વાર્તા બોલો છો તો આપણી માન્યતાઓ કેટલી છે બધું સમજાય છે ને, એવું લાગે કે તમે વાર્તા બોલતા જાઓ અને અમે સાંભળતા જ રહીએ।
0: હા પણ તે એકાદશીનો ઉપવાસ કર્યો છે કે નહીં?
1: કર્યો છે ને।
0: કેટલું ખાધું? શું શું ખાધું?
1: ખાધું તો કઈ વધારે નથી, ભૂખ તો હજુ એ લાગી છે, પણ ખાલી થોડો સામો ખાધો તો, રાજગીરાના લાડુ ખાધા હતા, ભૂખ લાગી એટલે બટેટાના વેફર્સ ખાધા હતા, સાબુદાણાની થોડી ખીચડી ખાધી હતી, બે કેળા લઈને આવી છું, એ ખાવાના બાકી છે।
0: ઓ માય ગોડ, એટલે એટલે એટલે ખરેખર આ ઉપવાસ છે કે પછી ઉપવાસની ઉજાણી છે? એટલે આ ખરેખર એકાદશી એટલા માટે કરવાની કે આપણને ઘણું બધું ખાવાનું મળે?
1: હા હા,
0: કારણ કે ફરાળી વાનગીઓ તો ઉપવાસમાં જ ખવાય ને।
1: અરે આપણી ફરાળી વાનગીઓ માટે તો ઉપવાસ કરવો પડે તરુબેન।
0: હા, એવું જ કંઈક ગીત અત્યારે આપણે શ્રોતા મિત્રોને સંભળાવીએ અને શ્રોતા મિત્રો મારા સવાલના જવાબ આપવા માટે ફોન તરત ઉપાડજો।

0: रजा ऊपर छे, रजा ऊपर छे, रजा ऊपर छे राम।
1: सेजल, मने हमेशा एक प्रश्न थाय के अत्यारे जे देवशयनी एकादशी आजथी शुरू थई अने कार्तिक एकादशी एटले के प्रबोधिनी एकादशी सुधी चातुर्मास चलशे, पण बधा ज तहेवारो ज्यारे ईश्वर पोढ़ी जाए योग निद्रा में जता रहे त्यारे ज केम आवता हशे? कारण के जो ने गणपति आवशे, नवरात्रि आवशे, दिवाळी आवशे, बधा ज रक्षाबंधन आवशे, जन्माष्टमी आवशे, आ बधा ज तहेवारो आ चातुर्मासनी अंदर ज केम आवता होय छे? એનું કઈ કારણ હશે?
2: મને પણ ઘણી વાર એ જ પ્રશ્ન થતો હોય છે તરુબેન, મને લાગે છે મારા મનની વાત તમે બોલી દીધી,
1: પણ આનું કારણ તો મને ખબર નથી કે ચાતુર્માસમાં જ કેમ આવે છે. પરંતુ ભલે આપણા વિષ્ણુ ભગવાન યોગ નિદ્રામાં જતા હોય, પરંતુ સૃષ્ટિનું સંચાલન તો બ્રહ્મા અને મહેશ ઉપર હોય જ છે ને?
2: સાચી વાત.
1: હા, અને એટલે જ મહેશ અને વિષ્ણુ અને બ્રહ્મા ત્રણેયની પૂજા આ ચાતુર્માસમાં ખૂબ થતી હોય છે, અને ખાસ કરીને વિષ્ણુ અને વિઠ્ઠલની. અને વિઠ્ઠલ એ ભગવાન શ્રી કૃષ્ણનો જ અવતાર છે, એટલે સાવળા સાવળો કરીને એને કહેવામાં આવે છે. અને વિઠ્ઠલનો હજુ એક ભક્ત હતો ચોખાબા. આ ચોખાબાની પણ એક વાર્તા છે કે આ ચોખોબા છે ને એ બાંધકામનું કાર્ય કરતો, અને એકવાર બાંધકામ કરતાં કરતાં બિલ્ડિંગની દિવાલ જ પડી ગઈ, અને મજૂર હતો એ, અને બધા મજૂરો એ દિવાલની નીચે દબાઈને મરી ગયા. જ્યારે દિવાલની નીચે દબાઈને મરી ગયા ત્યારે નામદેવ ભગવાન વિઠ્ઠલ પાસે જાય છે અને પૂછે છે કે મને તમારા ચરણોમાં જગ્યા આપો. ત્યારે વિઠ્ઠલ એવો જવાબ આપે છે કે ના, મારા ચરણોમાં તો ચોખોબાનો જગ્યા છે, સ્થાન છે. તું એક કામ કર, નામદેવને કામ સોંપે છે ભગવાન વિઠ્ઠલ કે તું જા અને એમની અસ્થિ ઉપાડી આવ, અને મારા મંદિરના પહેલા પગથિયામાં એ અસ્થિઓને મૂકવામાં આવે. તો નામદેવ કહે છે કે ત્યાં તો ઘણા બધા મજૂરો મૃત્યુ પામ્યા છે, મને કેવી રીતે ખબર પડે કે આ ચોખોબાની અસ્થિ છે? ત્યારે વિઠ્ઠલ કહે છે જે અસ્થિમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ પાંડુરંગ પાંડુરંગ અવાજ સંભળાય ને એ ચોખોબાની અસ્થિ.
2: અરે વાહ.
1: અને નામદેવ જાય છે, બધે દરેકે દરેક અસ્થિ જુએ છે, અને એમાં એક અસ્થિમાં એમને પાંડુરંગ પાંડુરંગ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ એ નાદ સંભળાય છે. એ અસ્થિ લઈને આવે છે, અને જે પાયરાઓનું પગથિયાઓનું ચણતર થાય છે એમાં એ અસ્થિઓને મૂકવામાં આવે છે. એટલે રુક્મિણી, એટલે આપણે જ્યારે અહીંયા જઈએ છીએ પંઢરપુર, ત્યારે સૌથી પહેલાં ચોખોબાના પગથિયાના દર્શન કરીએ છીએ અને પછી વિઠ્ઠલના દર્શન થાય છે. એટલે પહેલાં ભક્તના દર્શન થાય છે અને પછી ઈશ્વરના દર્શન થાય છે, આવી પ્રથા છે.
2: એટલે જ તો તરુબેન એમ કહેવાય છે ને કે જો તમને ઈશ્વર સુધી પહોંચવું હોય ને તો પહેલાં તમને ભક્ત સુધી પહોંચવું પડે.
1: બરાબર છે. અને હા, મારો પ્રશ્ન હતો કે ભગવાન વિઠ્ઠલની મૂર્તિ જો તમે જોઈ હશે તો એમના બંને હાથ કમર પર હોય છે, પરંતુ એક જગ્યાએ એવી મૂર્તિ છે જ્યાં એમનો એક હાથ આગળ ધરેલો છે અને એક જ હાથ કમર પર છે. તો એ જગ્યા કઈ, એ સ્થાન કયું, એ આપે મને જણાવવાનું છે. નંબર છે 0224515134, 0224515134.

0: शान्तकारं भुजंगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसुदशं मेघवर्णं शुभांगं जेना नाम थी स्मरण थी हरे कष्ट तमाम एवा दीनानाथ ना चरणों मा प्रणाम।
1: क्या बात, वाह वाह। श्लोक सांभळीने तो मजा आवी गई, परंतु साथे साथे बीजी एक वार्ता याद आवी गई।
0: अरे वाह वाह, तो तमे वार्ता बोल्याज करो अने अमे श्लोक सांभळाव्याज करीए।
1: तो जे चोखोबानी में वात करी थी ने के जेमनी अस्थि पेलामां पगथियामां छे, ए चोखोबानी बीजी एक वार्ता छे के चोखोबा एमना पप्पा राणोबा अने एमनी पत्नी चोखोबानी सायराबा એ બધા જ પાંડુરંગના ખૂબ ભક્ત હતા, એટલે દરેક કામ કરતી વખતે એ લોકો ઈશ્વરનું નામ સ્મરણ કરતા જ રહે। હવે બન્યું એવું કે જે ચોખોબાના પત્ની હતા એ ગર્ભવતી હતા અને એમની કાળજી લેવા માટે કોઈ જ નહોતું। આ માન્યતા છે કે એમની કાળજી લેવા માટે ના એમના સાસુ જીવિત હતા, ના એમના મમ્મી જીવિત હતા, કે ના આજુબાજુમાં કોઈ પડોશી એવા હતા કે જે એમની મદદ કરી શકે। અને છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા એટલે ચોખોબા એવું વિચારે છે કે હું જઈને મારી બેનને બોલાવી લઉં। એટલે એ દૂર એક ગામમાં રહેતા હોય છે, એટલે ચોખોબા પગપાળા નીકળે છે બેનને બોલાવવા માટે, ને આ બાજુ એમને 8મો મહિનો ચાલી રહ્યો હોય છે અને એમની તબિયત બગડી રહી છે। ચોખોબા જ્યારે એમની બેનને બોલાવવા જઈ રહ્યા છે ત્યારે રસ્તામાં ભજન કીર્તન ચાલી રહ્યા છે અને ચોખોબા એમાં મગ્ન થઈ જાય છે। એ ભજન કીર્તન કરવા લાગે છે કારણ કે આખો દિવસ ઈશ્વરનું નામ સ્મરણ કરવું એ જ એમનું કામ હતું અને આમાં તો ભજન કીર્તન ચાલતા હતા એટલે એકદમ તલ્લીન થઈ જાય છે। એમને સમયનું ભાન રહેતું નથી, એમને દિવસોનું ભાન રહેતું નથી। આ બાજુ છેલ્લા દિવસો ચાલી રહ્યા છે અને એમની પત્નીની મદદ કરવા માટે કોઈ નથી, ઘરમાં બીજું કંઈ નથી, વિઠ્ઠલની નાનકડી મૂર્તિ છે અને એ વિઠ્ઠલને કહે છે કે હવે તું જ મારી મદદ કર। અને આ એને પરસેવો વળે છે, તો ત્યાં વિઠ્ઠલની મૂર્તિને પણ પરસેવો વળે છે અને વિઠ્ઠલ ખૂબ જ દુઃખી ભાવમાં હોય છે અને ત્યારે રુક્મિણીને કહે છે કે મારે મદદ કરવા માટે જવું જ પડશે। હવે સોયરાબાઈ નામ છે એમનું, એટલે એ ત્યાં જાય છે વિઠ્ઠલ અને દરવાજો ખટખટાવે છે તો એક પુરુષનો અવાજ સાંભળીને દરવાજો ખોલતા નથી। વિઠ્ઠલ પાછા આવી જાય છે મંદિરે, પછી બીજી વખત જાય છે, વૃદ્ધનું રૂપ લઈને જાય છે, પરંતુ છતાંય પહેલાં દરવાજો ખોલતા નથી। ત્યારે વિઠ્ઠલ રુક્મિણી પાસે જાય છે કે હવે મારે સ્ત્રીનું રૂપ લઈને જવું પડશે અને રુક્મિણીની બંગડીઓ સાડી ચાંદલો બધું જ સ્ત્રીનું રૂપ લઈને વિઠ્ઠલ એની નણંદનું જ રૂપ લે છે અને વૈની વૈની કરીને દરવાજો ખટખટાવે છે, દરવાજો ખુલે છે અને બાળકનો જન્મ કરાવે છે વિઠ્ઠલ પોતે। અને 27 દિવસ સુધી એ માતાનું અને બચ્ચાનું ધ્યાન રાખે છે અને પછી ચોખોબા એની બેન સાથે જ્યારે ઘરે પાછા આવે છે ત્યારે એમને શંકા જાય છે કે આ શું થઈ રહ્યું છે, કે આ કોણ છે જેમણે એની મદદ કરી છે। ત્યારે વિઠ્ઠલ અસલી રૂપમાં આવે છે, પોતાના પ્રત્યક્ષ રૂપમાં આવે છે અને ચોખોબાને પોતાની ભૂલ સમજાય છે। આ રીતે વિઠ્ઠલ પોતાના ભક્તની મદદ કરવા માટે પહોંચે છે અને 27 દિવસ સુધી ત્યાં રહીને એનો પ્રસૂતિ સમય સાચવે છે।

0: तो सेजल फरी एक वार अपना बधाज श्रोता मित्रों ने देवशयनी एकादशी, देवपोढ़ी एकादशी, हरिशयनी एकादशी के पछी चातुर्मास एनी शुभकामनाओं आपीए अने अत्यारे कार्यक्रममांथी रजा लईए। मने तरुलता करोडिया
1: અને મને તમારી સખી સેજલ ચૌહાણને
0: હવે આપો રજા, ફરી મળીશું વચન સાથે। નમસ્કાર, 4 વાગે આપ સાંભળશો સમાચાર।